0: લાલ ઘાટ માં આવનો હોય જમલા એ કૈસા ઘર હામરો રામે થાવ દો લાલ ઘાટ માં આવનો હોય જમલા એ કૈસા
1: હજુર લ એકદમ ખુશી લાગ્યો શ્રીરામજીલે મજાલે ગીત ગાઉનુ ભયો હામીલે પણ સુન્યો હમરા પ્યારા પ્યારા સાથીઓને પણ यतिखेर जो साथीहरू रेडियो मार्फत सुन्दै हुनुहुन्छ सामाजिक सञ्जाल मार्फत सुन्दै र हेर्दै हुनुहुन्छ होइन तपाईँको आवाज पनि सुन्नुभयो साह्रै मिठो तपाईँहरूले यो पुरानो लोभ लाग्दो लोक भाका
0: राम्रो एकदम मिठो भाका हजुर अनि एउटा कुरो हाम्रो पर्सि यही 19 गते हाम्रो नवराज भण्डारीजी मिडिया प्रेमी फोन गरिरहनुहुन्छ
1: हो
0: उहाँको जन्मदिन छ पर्सि 19 गते हाम्रो नवराज भण्डारीजीलाई जन्मदिनको अग्रिम रूपमा धेरै धेरै मंगलमय शुभकामना भन्न चाहन्छु
1: ल धन्यवाद तपाईँलाई उहाँले सुन्दै हुनुहुन्छ भने तपाईँलाई धन्यवाद तपाईँलाई पनि दिइसक्नु भएको छ अब उहाँलाई ढिलै अथवा आउँदैछ अब हामी अग्रिम रूपमा उहाँलाई सम्झना गरिसक्छ